સુપ્રભાત શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આજે છે સોમવાર, ભાદ્રપદ દિનાંક 9, શક સંવંત 1948, એટલે કે તારીખ 31 ઓગસ્ટ 2026. મિત્રો, અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં હું આપનું રેડિયો દોસ્ત અમિત જોશી આપ સૌનું અભિવાદન કરું છું.

0: પ્રથમ મુખ્ય સમાચાર. નવસારી જિલ્લામાં 400 ગામોમાં સ્વચ્છતા અભિયાનનો કેન્દ્રીય મંત્રીએ આરંભ કરાવ્યો. કચ્છના દુર્ગમ સરહદી વિસ્તારને મજબૂત માળખાકીય આધાર આપવાની દિશામાં 432 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું કાર્ય આરંભાયું. રાજ્યમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે નીટની પરીક્ષા આપી. અમદાવાદ પોલીસના સમર્પણ અભિયાન હેઠળ નાગરિકોએ 263 હથિયારો સ્વયંભૂ રીતે જમા કરાવ્યા. રાજકોટના લોકમેળામાં પહેલીવાર ભારતીય નૌસેનાનું બેન્ડ દેશભક્તિનો સુર રેલાવશે અને દુબઈ ખાતે રમાઈ રહેલી મહિલા એશિયા કપ ક્રિકેટમાં ભારતનો થાઇલેન્ડ સામે વિજય. સમાચાર વિગતવાર. નવસારીના 400 ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન આરંભાયું છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે આ સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ અભિયાન એક સપ્તાહ સુધી ચાલશે તેમ સી આર પાટીલે જણાવ્યું હતું.
1: માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સ્વચ્છતાનો આગ્રહ કરતા હોય છે અને એટલા જ માટે આપણે નવસારી જિલ્લાના લગભગ 400 ગામો વત્તા નવસારી મહાનગર, ગણદેવી અને બિલીમોરા નગરપાલિકા આ બધાની માઇક્રો સફાઈ કરવાનું નક્કી કર્યું છે અને એની સાથે સાથે દરેક ગામમાં એક જેસીપી, એક લોડર અને એની સાથે એક ટ્રક અને 10 જેટલા સફાઈ કર્મીઓ એ રહીને લગભગ 6-7 દિવસની અંદર 400 ગામમાં રોજના 50 ગામ થાય અને નાના ગામો ત્યાં એક દિવસમાં 2 ગામ થાય તો એ રીતે લગભગ 400 ગામો 7 દિવસમાં પૂરો કરવાનો સંકલ્પ કર્યો છે.
0: કેન્દ્ર સરકારે કચ્છના દુર્ગમ સરહદી પટ્ટાને મજબૂત માળખાકીય આધાર આપવાની દિશામાં 432 કરોડ રૂપિયા કરતાં વધુના

0: ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું કાર્ય આરંભ્યું છે. આ પ્રોજેક્ટમાં જેટી, પહોંચ માર્ગો, કલવર્ટર, ઊંચા નિરીક્ષણ ટાવર, ડ્રાઝિંગ, પાણી સંગ્રહ, જનરેટર અને આંતરિક વીજળીની સુવિધાઓ સાથે સરહદી કામગીરી માટે જરૂરી સમગ્ર માળખું ઊભું કરવાની યોજના છે. કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે કચ્છના ભારત પાકિસ્તાન સરહદના ક્રિક વિસ્તારમાં આ માટે પ્લાનિંગ, સામગ્રીની ખરીદી અને બાંધકામ કરીને તૈયાર પ્રોજેક્ટ સરકારને સુપરત કરે તે આધારિત પદ્ધતિથી ટેન્ડર બહાર પાડ્યું છે. આ કામ 32 મહિનામાં પૂરું કરાશે. આ પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત એ છે કે કચ્છના ક્રિક વિસ્તારમાં સરહદી સુરક્ષા માટે જરૂરી અલગ અલગ સુવિધાઓને છૂટાછવાયા કામ તરીકે નહીં, પરંતુ એક જ મોટા માળખાકીય પેકેજ તરીકે વિકસાવવામાં આવશે. વાવ થરાદ જિલ્લાના દેલનકોટ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે ગામના 226 દંપતીઓએ વૃક્ષારોપણ કર્યું. વન મહોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાઈ રહ્યો છે, જે સમગ્ર જિલ્લા માટે આનંદ અને ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે આજે વાવવામાં આવેલા વૃક્ષો આવનારી પેઢી માટે ગૌરવશાળી વારસો બનશે.
1: અહીંયા વૃક્ષારોપણની સાથે સાથે ડ્રીપ, વાયર ફેન્સિંગ અને લાંબા ગાળા સુધી તેનું રખરખાવ થાય એ ત્રણેય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે આ વિસ્તારની અંદર ગામ પંચાયતનો જે ઉત્સાહ છે, ગામના લોકોનો જે ઉત્સાહ છે એ અદભુત છે. સજોડે બધાએ જોડાઈને વૃક્ષનું વાવેતર પતિ પત્ની સાથે રહીને કર્યું છે. નવી પેઢી બાળકો જે અભ્યાસ કરે છે તે પણ આ કાર્યક્રમમાં જોડાયા છે, વડીલો પણ જોડાયા છે.
0: દેશભરની સાથે સાથે ગુજરાતમાં પણ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ગઈકાલે સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધીના 3 કલાક અને 30 મિનિટના સમયગાળા દરમિયાન લેવાયેલી આ કસોટીમાં રાજ્યભરમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં અંદાજે 50 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 16 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જ્યાં અંદાજે 4,000 જેટલા વિદ્યાર્થીઓએ કસોટી આપી હતી. પ્રત્યેક કેન્દ્ર પર 100 થી 250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે લોકો હથિયારો રાખતા હોય તેને સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી અને કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેના માટે સેવાથી સમર્પણ અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારના 22 જેટલા પોલીસ સ્ટેશનોમાંથી સ્વેચ્છાએ 263 જેટલા હથિયારો જમા કર્યા છે. શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા સમર્પણથી સુરક્ષા નામથી 2 દિવસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
2: અમદાવાદ શહેર પોલીસ, ખાસ કર સેક્ટર 2 કી પોલીસ ને એક નઈ ટ્રાયલ ચાલુ કી હૈ, જિસકે અંદર સમર્પણ સે સુરક્ષા એક અભિયાન કે અંતર્ગત અમદાવાદ શહેર કે સેક્ટર 2 વિસ્તાર કે વો પોલીસ સ્ટેશન જિનમે ભૂતકાલ મે ઇસ તરહ કે હથિયારો સે ક્રાઇમ હુએ યા હોને કી સંભાવના હૈ, વો પોકેટ્સ કો આઇડેન્ટિફાઈ કિયા ગયા. આપકો બતાતે હુએ હર્ષ હોતા હૈ કે અભી તક અમદાવાદ શહેર સેક્ટર 2 કે 22 પોલીસ સ્ટેશન મે 263 જિતને ધારદાર હથિયાર પોલીસ ને અભી તક કલેક્ટ કિયે ઓર કબજે કિયે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભડા ગામની મુલાકાતે ગયેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પે સેન્ટર ઉત્તમ શાળા નાના ઉભડા ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને લોકસંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામજનોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે બાળકોને ઉત્તમ સંસ્કારો અને કુટુંબના મૂલ્યો શીખવવા ખૂબ જ જરૂરી છે. સાથે માતા પિતાએ બાળકો સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો જોઈએ, જેથી તેઓ વ્યસન અને ખોટા માર્ગે જતા અટકે. પશુપાલન એ ખેતીનો પૂરક અને સમૃદ્ધિનો આધારસ્તંભ છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજકોટમાં વિરાસતથી વિકાસ 2026 લોકમેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3-સ્તરીય મેગા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ પ્રજેશ સોલંકીના જણાવ્યા અનુસાર આ લોકમેળા દરમિયાન 2 થી 6 સપ્ટેમ્બર સુધી 290 જેટલા સફાઈ કર્મચારીઓ 3 શિફ્ટમાં રાત દિવસ કાર્યરત રહેશે. મેળો પૂર્ણ થયા બાદ પણ 7 થી 13 સપ્ટેમ્બર દરમિયાન 120 કર્મીઓ રેસકોર્સ ગાર્ડનની સફાઈ કરવામાં કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે આ લોકમેળામાં પહેલીવાર ભારતીય નૌસેના

0: નાનું બેન્ડ દેશભક્તિનો સુર રેલાવશે. તારીખ 2 અને 3 સપ્ટેમ્બરે નેવી બેન્ડ દ્વારા વિવિધ 13 જેટલી સંગીતની ધૂનો રજૂ કરાશે. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, નવસારી, ડાંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 75% જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી પડેલા વરસાદને પગલે રાજ્યના 26 જળાશય છલકાયા છે, જ્યારે 37 જળાશય હાઈ એલર્ટ પર છે. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, રમતવીરો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. મહિલા ક્રિકેટમાં ભારતે ગઈકાલે રાતે દુબઈમાં થાઇલેન્ડને 4 રનથી હરાવીને T20 એશિયા કપ 2026ની જીત સાથે શરૂઆત કરી છે. અગાઉ થાઇલેન્ડ મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. સ્મૃતિ મંધાના 19 રન બનાવીને રનઆઉટ થયા બાદ શેફાલી વર્માએ 64 રન બનાવ્યા હતા. ભારતની શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના 3જા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતરે જણાવ્યું કે ભક્તો માટે વહેલી સવારે 3 વાગ્યે મંદિર પરિસરમાં પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો.
1: પવિત્ર શ્રાવણ માસના 3જા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર યાત્રાધામમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોની વ્યવસ્થિત રીતે દર્શન કરાવી શકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઝીંગ જે કતાર વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ઝોન પ્રમાણે યાત્રિકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે ભક્તો શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે મંદિર તરફ આગળ વધ્યા હતા. માટે કરવામાં આવેલી સુવ્યવસ્થિત વ્યવસ્થાને કારણે ભક્તોએ શાંતિપૂર્ણ રીતે ભગવાન સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના 3જા રવિવારે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર વડનગર શ્રવણોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ, સંગીત અને ભક્તિના સમન્વય સમાન આ કાર્યક્રમમાં ગણેશ વંદના અને હાટકેશ્વર મહાદેવ અને આ નગરના ઐતિહાસિક મહત્વની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વલસાડના ધરમપુર આદિવાસી ઘોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના યુવક યુવતીઓને વિવિધ સ્પર્ધા પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે અને 110 યુવક યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી 550 પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવસારી જિલ્લામાં 400 ગામોમાં સ્વચ્છતા અભિયાનનો કેન્દ્રીય મંત્રીએ આરંભ કરાવ્યો. કચ્છના દુર્ગમ સરહદી વિસ્તારને મજબૂત માળખાકીય આધાર આપવાની દિશામાં 432 કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું કાર્ય આરંભાયું. રાજ્યમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે નીટની પરીક્ષા આપી. અમદાવાદ પોલીસના સમર્પણ અભિયાન હેઠળ નાગરિકોએ 263 હથિયારો સ્વયંભૂ રીતે જમા કરાવ્યા. રાજકોટના લોકમેળામાં પહેલીવાર ભારતીય નૌસેનાનું બેન્ડ દેશભક્તિનો સુર રેલાવશે અને દુબઈ ખાતે રમાઈ રહેલી મહિલા એશિયા કપ ક્રિકેટમાં ભારતનો થાઇલેન્ડ સામે વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: એકદમ
3: સરળ છે. મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટ માં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટર માં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
2: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. ભારતીય નૌકાદળ આજે મુંબઈમાં નિસ્ટાર ક્લાસના બીજા ડાઇવિંગ સપોર્ટ વેસલ નિપુણને સેવારત કરશે. નેપાળે વિનાશક પૂરથી જળવિદ્યુત પરિયોજનાઓની સુરંગમાં ફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું. અને મહિલા ક્રિકેટમાં થાઇલેન્ડને 94 રનથી હરાવીને T20 એશિયા કપ 2026ની વિજય સાથે ભારતની શાનદાર શરૂઆત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કિર્ગિસ્તાનમાં 2 દિવસના પ્રવાસે બિશ્કેક પહોંચ્યા હતા. શ્રી મોદી આજે કિર્ગિસ્તાનમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન SCO સમિટમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે રાજ્યના વડાઓના સત્રમાં હાજરી આપશે. શ્રી મોદી 26મા SCO સમિટ માટે રાષ્ટ્રપતિ સદીર ઝાપારોવના આમંત્રણ પર કિર્ગિસ્તાનની મુલાકાત લઈ રહ્યા છે. PM મોદી સમિટમાં ઘણા SCO નેતાઓને પણ મળે તેવી અપેક્ષા છે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ બિશ્કેક મેં સબસે પહેલે ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા કે સાથ સંવાદ કરેંગે. પ્રધાનમંત્રી આજ શાંઘાઈ સહયોગ સંગઠન કે સદસ્ય દેશો કે અનેક નેતાઓ કે સાથ દ્વિપક્ષી બેઠકે ભી કરેંગે. ઇનમેં અર્મેનિયા, કિર્ગિસ્તાન ઓર ઈરાન કે રાષ્ટ્રપતિ કે સાથ હી રૂસ કે રાષ્ટ્રપતિ કે સાથ હોને વાલી દ્વિપક્ષી બેઠક ભી શામિલ હૈ. શ્રી મોદી આજ 6ઠે વિશ્વ નોમેડ ખેલો કે ઉદઘાટન સમારોહ મેં ભી શામિલ હોંગે. આકાશવાણી સમાચાર કે લીએ બિશ્કેક.

0: से मैं विकल्प शुक्ला।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉઝબેકિસ્તાનના તાશ્કંદની બે દિવસીય રાજકીય મુલાકાત સફળ રીતે પૂર્ણ કરી. ત્યારબાદ રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે વાતચીત કરી હતી. બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવા સંમત થયા.
2: દોનો દેશો કે બીચ કરીબી રક્ષા ઓર સુરક્ષા સહયોગ हमारे गहरे आपसी विश्वास को दर्शाता है. आने वाले समय में हम दोनों देशों की डिफेंस इंडस्ट्रीज के बीच डायरेक्ट लिंकेज को प्रोडक्शन और को डेवलपमेंट को बढ़ावा देंगे. हमारा मानना है कि टेररिज्म, एक्सट्रीमिज्म और सेपरेटिज्म पूरे क्षेत्र के लिए गंभीर चुनौती है.
1: बन्ने देशों वच्चे अनेक करारों पर हस्ताक्षर करवामां आव्या. सांभळी एक अहेवाल.
3: प्रधानमंत्री नरेंद्र मोदी की उज्बेकिस्तान यात्रा के मायने 11 समझौतों पर हस्ताक्षर से कहीं बढ़कर हैं. महत्वपूर्ण खनिजों और यूरेनियम की सप्लाई से लेकर व्यापार, रक्षा, डिजिटल भुगतान और शिक्षा तक, हिंदी और संस्कृत से लेकर खेल और विरासत संरक्षण तक, इस दो दिवसीय यात्रा ने भारत उज्बेकिस्तान संबंधों को एक विस्तृत और व्यापक ढांचा प्रदान किया है. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, ताशकंद.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT સંયુક્ત દીક્ષાંત સમારોહ 2026 ઉપસ્થિત રહેશે. દેશભરના 18 NIFT કેમ્પસના સ્નાતક વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી પ્રદાન કરવાની ઉજવણી કરવા અને તેમની શૈક્ષણિક યાત્રાનું સમાપન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ પણ હાજર રહેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દક્ષિણ કેરોલિનામાં પહોંચ્યા છે. તેઓ આજે અને આવતીકાલે એશવિલેમાં G20 અને તેની સાથેની સંલગ્ન બેઠકોમાં ભાગ લેશે. અગાઉ શ્રીમતી સીતારમણે શિકાગો સ્થિત ભારતીય ડાયસ્પોરાને ભારતના કોન્સ્યુલેટ જનરલના કાર્યાલયમાં સંબોધિત કર્યા હતા. વિદેશી વેપાર વ્યૂહરચનાના અંગે જણાવતા સીતારમણે સમજાવ્યું હતું કે બહુપક્ષીય વેપાર માળખાની ધીમી ગતિને કારણે ભારત, યુરોપીય યુનિયન, ઓસ્ટ્રેલિયા, UAE અને EFTA રાષ્ટ્રો જેવા ભાગીદારો સાથે સીધા દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંધિઓને આગળ ધપાવશે. તેમણે કૃષિ, સંરક્ષણ ટેકનોલોજી અને આતિથ્ય ક્ષેત્રોને અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિઓ સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો પણ યોજી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજથી 2 સપ્ટેમ્બર સુધી મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની મુલાકાત લેશે. તેમના 3 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ શિવપુરી, કોલારસ અને પિછોરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ભારતીય નૌકાદળ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નિસ્ટાર ક્લાસના બીજા ડાઇવિંગ સપોર્ટ વેસલ DSV નિપુણને સેવારત કરશે. નિપુણ એ ભારતીય નૌકાદળમાં દરિયાઈ સુરક્ષા, વિશિષ્ટ ડાઇવિંગ અને પાણીની અંદર મિશન હાથ ધરવાની ક્ષમતાને વધુ મજબૂત કરશે. સાંભળી એક અહેવાલ.
4: વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રૂપ સે ડિઝાઇન ઓર નિર્મિત પોત નિપુણ રક્ષા પોત નિર્માણ મેં ભારત કી આત્મનિર્ભરતા કી દિશા મેં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હૈ. નિપુણ એક વિશેષ પોત હૈ જિસે ગોતાખોરી ઓર ગહેરે સમુદ્ર મેં અભિયાન સહાયતા કે લિયે તૈયાર કિયા ગયા હૈ. યહ આધુનિક ગોતાખોરી પ્રણાલિયો ઓર જલમગ્ન બચાવ ક્ષમતાઓ સે સુસજ્જિત હૈ. પ્રાર્થના, આકાશવાણી સમાચાર, મુંબઈ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નેપાળમાં આવેલા વિનાશક પૂરથી ત્રિશુળી 3 સહિત જળવિદ્યુત પરિયોજનાઓની સુરંગમાં 2500થી વધુ ફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું છે. ભારત અને ચાઇના બચાવ દળ દ્વારા સુરંગમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હજી સુધી સુરંગમાંથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી.
5: ભારત ઓર ચીન કે અંદર ફસે લોગો સે સંપર્ક કરને કી કોશિશ કર રહે હૈ. લાપતા 2500 લોગો મે સે સેકડો લોગ નેપાલ કી જલ વિદ્યુત પરિયોજના કે કર્મચારી બતાએ જા રહે હૈ. બુધવાર કી ઇસ આપદા મે નેપાલ મે મૃતકો કી સંખ્યા 794 હો ગઈ હૈ. તિબ્બત મે આધિકારિક તોર પર મૃતકો કી સંખ્યા 16 હૈ, જબકી 546 લોગ લાપતા હૈ. ત્રિશુલી નદી મે ફિર સે બાઢ કે કારણ મધ્ય નેપાલ મે એક ઝૂલતા હુઆ પુલ બહે ગયા. પુલ કે બહે જાને સે ગંડકી ગ્રામીણ નગર પાલિકા 7 અને 8 કે નિવાસીઓ કા પૃથ્વી રાજમાર્ગ સે સંપર્ક ટૂટ ગયા હૈ. સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
1: અમેરિકાએ ગઈકાલ રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં લારક ટાપુ પર ઈરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. અમેરિકન દળોએ જણાવ્યું હતું કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સૈનિકો હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટમારો કરવાની તૈયારી કરતા જોવા

0: મળ્યા બાદ તેમણે લારાક ટાપુ પર બે ઈરાની લોન્ચર્સને નિશાન બનાવ્યા હતા. ઈરાની રાજ્ય પ્રસારણકર્તા IRIB એ અહેવાલ આપ્યો છે કે આ હુમલામાં ઘણા ઈરાની કર્મચારીઓ અને નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા છે. ઝારખંડ પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ JSSC CGL પરીક્ષામાં ગેરરીતિના કથિત કેસમાં એક વ્યક્તિને અટકાયત કરી છે. CID અનુસાર અટકાયત કરાયેલા આરોપીની ઓળખ સમીરકુમાર તરીકે થઈ છે. રાંચી પોલીસે 24 ઓગસ્ટના રોજ શુક્રવારે મુખ્યમંત્રીના પુતળા દહન માર્ચ દરમિયાન થયેલી હિંસક અથડામણ અને હંગામાના સંદર્ભમાં 3 અલગ અલગ FIR નોંધ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ફરિયાદોમાં કુલ 14 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરાયો છે, જ્યારે 3 કેસમાં 200થી વધુ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઝારખંડ હાઇકોર્ટે 11મા અને 13મા ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ અને નિમણૂંકો રદ કરવાના રાજ્ય સરકારના આદેશ પર સ્ટે મૂક્યો છે. મહિલા ક્રિકેટમાં ભારતે દુબઈની થાઇલેન્ડને 94 રનથી હરાવીને T20 એશિયા કપ 2026ની જીત સાથે શરૂઆત કરી છે. અગાઉ થાઇલેન્ડ મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. સ્મૃતિ મંધાના 19 રન બનાવીને રન આઉટ થયા બાદ શેફાલી વર્માએ 64 રન બનાવ્યા હતા. ભારતની શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આજે બાંગ્લાદેશ દુબઈમાં ગ્રુપ બી મેચમાં ઇન્ડોનેશિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ શ્રીલંકન ક્રિકેટમાં સરકારની દખલદીલી બદલ વર્ષ 2027માં શ્રીલંકામાં યોજાનારી પહેલી મહિલા ચેમ્પિયન ટ્રોફીની યજમાની પાછી ખેંચી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોએ અલગ અલગ સમાચારોને પ્રાધાન્ય આપ્યું છે. સંદેશ અને નવ ગુજરાત સમય લખે છે કે ઉઝબેકિસ્તાન સાથે 11 કરાર, $5 અબજ વેપારનો ટાર્ગેટ, ભારતને યુરેનિયમ, ઉઝબેકિસ્તાનને UPI મળ્યું. ગુજરાત સમાચાર લખે છે કે હોર્મુઝમાંથી ઓઇલની આયાત પર 1.8 લાખ કરોડનો ખર્ચ વધ્યો, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારાની પ્રબળ આશંકા. દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે ધુવારણમાં 2.21 લાખ કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું ન્યુક્લિયર પાવર કોમ્પ્લેક્ષ બનશે. અને ફૂલછાબે લખ્યું છે કે કાટમાળની જેમ નેપાળમાં મૃતદેહોનો ગંજ, મૃત્યુઆંક 734.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં 26મા સાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. ભારતીય નૌકાદળ આજે મુંબઈમાં નિસ્ટાર ક્લાસના બીજા ડાઇવિંગ સપોર્ટ વેસલ નિપુનને સેવારત કરશે. નેપાળે વિનાશકપુરથી જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાં ફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું. અને મહિલા ક્રિકેટમાં થાઇલેન્ડને 94 રનથી હરાવીને T20 એશિયા કપ 2026ની વિજય સાથે ભારતની શાનદાર શરૂઆત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
3: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
5: બુદ્ધુ, નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પા ને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
6: ધોબી ના બુદ્ધુ,
5: કે આવા પોપ અપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
6: ઓ, તું સમજી ગઈ ને, રિલેક્સ.
5: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
7: RBI કહે છે સ્માર્ટ બનો,
5: કૂલ રહો.
8: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
9: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
8: ના પપ્પા.
9: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે, અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
8: તો આપણે મચ્છર ને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
9: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે, અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
8: તો એકદમ સરળ છે.
9: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક, વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 અને 30 સેકન્ડ્સ થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट.
5: वेब सीरीज के दमदार किरदारों ने उन्हें हर घर तक पहुंचाया. एक ऐसे अभिनेता जो दर्शकों के दिलों में बसते हैं, गुल्लक के संतोष मिश्रा यानी अभिनेता जमील खान.
6: एक बगल में चांद होगा, एक बगल में रोटियां.
5: कैसा रहा रंगमंच से कैमरे तक का उनका सफर, किस्से होंगे, यादें होंगी, दिलचस्प बातें होंगी.
7: थिएटर करते करते ही सारी चीजें मेरी जिंदगी में आई हैं, चाहे वो वॉइस ओवर्स हो, चाहे वो एड्स हो, एड्स में एज एन एक्टर काम करने की बात हो.
5: सुनिए अभिनेता जमील खान के सफर की दास्तान, 1 सितंबर सेल्युलॉइड के सितारे में, ठीक 4 बजे विविध भारती पर.
8: कार्यक्रम चल रहा है चित्रलोक और आप सभी का स्वागत है. तो श्रोताओं, आपको बता दें कि नेत्रदान राष्ट्रीय पखवाड़ा हर वर्ष 25 अगस्त से 8 सितंबर तक मनाया जाता है और इसका

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોકા ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: अभी आपने सुना स्टूडेंट ऑफ द ईयर फिल्म का गाना, श्रेया घोषाल, विशाल ददलानी, शेखर रविजियानी, उदित नारायण की आवाजों में, गीतकार अन्विता दत्त, संगीतकार विशाल शेखर।
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
2: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
4: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
5: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
6: વિવિધ ભારતી પર સદાબહાર નગમે।

0: अभी आपने सुना बॉर्डर फिल्म का गाना सोनू निगम और पलक मुच्छल की आवाज़ों में, गीतकार जावेद अख्तर और मनोज मुंतशिर की, और संगीतकार अनु मलिक और मिथुन।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।

0: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
1: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ.
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
5: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વિશેષ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
6: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
7: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
8: નમસ્તે શ્રોતાઓ.
7: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
8: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
7: અચ્છા.
8: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
7: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
8: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
7: બરાબર.
8: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
7: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જયારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
9: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
7: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
8: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્ર ને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું.

0: રહ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા,
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામે વાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામે વાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા વિશેષ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 93.9 FM પર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આપની પોતાની રેડિયો ચેનલ વિવિધ ભારતી, પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 અને 35 સેકન્ડ્સ થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
5: गाना
6: चित्तौड़ उदयपुर के पास है, वहाँ शूटिंग कर रहे थे. ऊंची सी दीवार थी.
5: अभिनेत्री वहीदा रहमान,
6: और बीच में एक गैप था. लिटरली जो आप कह रहे हैं कि आज जीने की तमन्ना है, मरने का इरादा है, तो आपको ये भी नहीं फिक्र है कि आप मर जाएं तो मर जाएं. गाते गाते आप इस दीवार से जाती हूँ, जंप कर जाती. मैंने कहा गोल्डी ये क्या ज्यादती है भाई, भाग रही हूँ और जंप भी कर रही हूँ, गा भी रही हूँ, मूड भी और एक्सप्रेशन भी सही है, ये कैसे हो सकता है. खैर, बड़े टेंशन में वो शॉट किया मैंने, शुक्र है गिरी नहीं.
5: ऐसी बेमिसाल कहानियाँ आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती, आपका जीवन संगीत.

0: ये है विविध भारती।
1: श्रोता मित्रों, आप सांभळी रह्या छो विविध भारती नुं वडोदरा केन्द्र। ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 10:20 થઈ છે। શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા। દોસ્તો, આવો સાંભળીએ ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ। સૌપ્રથમ આવી રહ્યું છે મરાઝીમ આલ્બમથી જગજીતસિંહના સ્વરમાં આ ગઝલ। શબ્દકાર ગુલઝાર અને ગઝલ કમ્પોઝર સ્વયં જગજીતસિંહ।

0: પંકજ ઉદાસના સ્વરમાં ઘૂંઘટ આલ્બમથી આ ગઝલ હતી. ઝમીર કાઝમીની રચના અને કમ્પોઝ કર્યું હતું સ્વયં પંકજ ઉદાસે.
1: એકદમ
2: સરળ છે. મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે. હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
0: પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. સુકૂન એન્ડ રિફ્લેક્શન આલ્બમથી આવી રહી છે ગઝલ હરિહરનના સ્વરમાં. શબ્દરચના બશીર બદ્રે.

અવિરુષ જગજીત સિંહના સ્વરમાં પેશન્સ આલ્બમથી આ ગઝલ. વાજિદ તબસ્સુમની રચના છે અને કમ્પોઝ બાય સ્વયં જગજીત સિંહ.

0: બધો નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પા ને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
1: ધોવી ના બધું
0: કે આવા પોપ અપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
1: તું સમજી ગઈ ને? રિલેક્સ.
0: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
2: RBI કહે છે સ્માર્ટ બનો,
0: કૂલ રહો.
3: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

શ્રોતા મિત્રો, આપ એન્જોય કરી રહ્યા છો ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ. આ પ્રસ્તુતિ છે ગુલમહોર આલ્બમથી, ભૂપિન્દરસિંહના સ્વરમાં આ ગઝલ લખી છે નરોત્તમ શર્માએ.

વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. યે રાસ્તે હૈ પ્યાર કે, આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત વિનોદ રાઠોડ અલકા યાજ્ઞિકના સ્વરમાં.

0: દોસ્તો, યારાના ફિલ્મનું ગીત હતું કિશોર કુમારના સ્વરમાં, શબ્દકાર અંજાન અને સંગીત આપ્યું હતું રાજેશ રોશને.
1: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
2: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
1: ના પપ્પા.
2: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે

0: હિતકાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
0: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

દોસ્તો, ફિલ્મ સંગીતમાં આ હતું પાનીપત ફિલ્મનું ગીત, કુનાલ કાંજાવાલાના સ્વરમાં. શબ્દકાર જાવેદ અખ્તર, સંગીત અજય અતુલનું હતું. આવી રહ્યું છે કેદારનાથ ફિલ્મનું ગીત. આ સોંગ કમ્પોઝ કર્યું છે અમિત ત્રિવેદી અને શબ્દકાર અમિત ભટ્ટાચાર્ય.

શ્રોતા મિત્રો, હમણાં આપે ઓ માય ગોડ 2 ફિલ્મનું ગીત સાંભળ્યું. વિક્રમ મોન્ટેરોઝની સ્વરમાં શેખર અસ્તિત્વના શબ્દો હતા અને કમ્પોઝ કર્યું હતું વિક્રમ મોન્ટેરોઝે. આવી રહ્યું છે લગાન ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આ હતું મશાલ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. મશાલ ફિલ્મના આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણી મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
0: તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
2: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

0: के चला जाता है, तो उसे खोजने के अभियान में आप भी शामिल हुए थे कभी?
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए आजे किर्गिस्तानी बे दिवसीय मुलाकातना पहला दिवसे बिश्केकमां भारतना मित्रों साथे संवाद कर्यो, महात्मा गांधी ने श्रद्धांजलि अर्पी। राष्ट्रपति द्रौपदी मुर्मूए एनआईएफटीना पदवीदान समारोहमां संबोधन करता विद्यार्थीओने देशना सांस्कृतिक मूल्योना मूळमां रहीने वैश्विक दृष्टिकोण अपनावा हाकल करी। भारतीय नौकादळे आईएनएस निपुणने सेवारत कर्यो। नेपाळमां पूरना कारणे टनलोमां फसायेला लोकोने बहार काढवानो अविरत प्रयास। नेपाळमां आवेला पूर अने कैचमेंट विस्तारोमां भारे वरसादना कारणे बिहारमां गंडक अने कोसी नदीओमां पाणीनुं स्तर वध्युं। અને અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર ઇરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કિર્ગિસ્તાનની બે દિવસીય મુલાકાતના પહેલા દિવસે બિશ્કેકમાં ભારતના મિત્રો સાથે વાતચીત કરી। યોગ અને માનસ એકેડેમી સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત સાથે કામ કરતા ચાર પ્રતિનિધિમંડળો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સાંભળીએ એક અહેવાલ।
2: प्रधानमंत्री नरेंद्र मोदी ने आज बिश्केक में भारतीय समुदाय के सदस्यों के साथ आत्मीय संवाद किया। प्रधानमंत्री ने भारत और किर्गिज गणराज्य के बीच मैत्री संबंधों को मजबूत करने में भारतीय समुदाय की ऊर्जा, उत्साह और महत्वपूर्ण योगदान की सराहना की। अपनी किर्गिस्तान यात्रा के दौरान श्री मोदी ने आज बिश्केक स्थित महात्मा गांधी स्मारक पर पुष्पांजलि अर्पित की। यह श्रद्धांजलि महात्मा गांधी के विचारों की प्रासंगिकता और उनकी सार्वभौमिक स्वीकार्यता को दर्शाती है। प्रधानमंत्री आज रूस, ईरान, किर्गिस्तान और आर्मेनिया के राष्ट्रपति के साथ द्विपक्षीय बैठकें करेंगे। वे कल शंघाई सहयोग संगठन के 26वें शिखर सम्मेलन को संबोधित करेंगे। विकल्प शुक्ला, आकाशवाणी समाचार, बिश्केक।
1: શ્રી મોદીએ જણાવ્યું કે ઉઝબેકિસ્તાનના લોકો ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષાઓ અને વિચારોમાં વધુ રસ ધરાવે છે। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તાશ્કંદની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે મહાત્મા ગાંધી સેન્ટરની તેમની મુલાકાત અનેક કારણોસર મહત્વપૂર્ણ અને રસપ્રદ હતી। તાશ્કંદની તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદીએ શાસ્ત્રી સ્મારક ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કાપડ ક્ષેત્ર માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પણ લાખો લોકોને આજીવિકા પણ પૂરી પાડે છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એનઆઈએફટીના પદવીદાન સમારોહમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિએ એનઆઈએફટીના વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મૂલ્યોના મૂળમાં રહીને વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવા હાકલ કરી હતી।
3: फैशन टेक्नोलॉजी भी ऐसा क्षेत्र है जिसमें विश्व स्तर पर भारत की भूमिका बढ़ाने को अपार संभावना है। आपको इस अवसर का लाभ उठाना चाहिए। इस प्रयास में आप प्रण रखें कि आपकी सोच वैश्विक हो, लेकिन आपकी जड़ें अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े। इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे, बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे।
1: ભારતીય નૌકાદળે આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નિસ્ટાર ક્લાસના બીજા ડાઇવિંગ સપોર્ટ વેસલ આઈએનએસ નિપુણને સેવારત કર્યું। આ પ્રસંગે સંબોધન કરતા નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને જણાવ્યું કે વ્યૂહાત્મક પરિવર્તનના સમયગાળા વચ્ચે નિપુણ સમુદ્રમાં મલ્ટી ડોમેન ઊંડા પાણીના ઓપરેશન્સ માટે જરૂરી નૌકાદળની વિશિષ્ટ પાણીની ક્ષમતાઓમાં એક શક્તિશાળી ઉમેરો બનવા જઈ રહ્યું છે। તેમણે ઉમેર્યું કે નિપુણ એક સમર્પિત ડાઇવિંગ સપોર્ટ અને સબમરીન બચાવ જહાજ તરીકે જટિલ પાણીની કામગીરી માટે પશ્ચિમી નૌકાદળ કમાન્ડની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે। નેપાળમાં ગત બુધવારે આવેલા વિનાશક પૂર બાદ ત્રિશુલી 3A સહિત અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સની સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। ભારત અને ચીનના નિષ્ણાતો સહિત બચાવ ટીમો સુરંગોમાં ફસાયેલા લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। ગુમ થયેલા 2500 લોકોમાંથી ઘણા લોકો નેપાળના જળવિદ્યુત પ્રોજેક્ટ્સના કર્મચારીઓ હોવાનું મનાઈ રહ્યું છે। આ દુર્ઘટનામાં નેપાળમાં લગભગ 794 લોકોના મોત અને 2500થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે। તિબેટમાં સત્તાવાર મૃત્યુઆંક 16 છે, જ્યારે 546 લોકો ગુમ થયાના અહેવાલ છે। બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ કરી રહી છે।

0: દરમિયાન ત્રિશુલી નદીમાં નવા આવેલા પૂરના કારણે ગઈકાલે મધ્ય નેપાળમાં એક ઝૂલતો પુલ ધોવાઈ ગયો હતો. નેપાળમાં આવેલા વિનાશક પૂર અને કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બિહારમાં ગંડક અને કોસી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: सोशल मीडिया पर चल रही भ्रामक खबरों के बीच सुपौल जिला प्रशासन ने कहा है कि कोसी नदी के जलस्तर में सामान्य गति से वृद्धि हो रही है और कोसी बैराज पूरी तरह सुरक्षित है. स्थिति पर लगातार निगरानी रखी जा रही है. वहीं जलस्तर बढ़ने की आशंका को देखते हुए पश्चिम चंपारण, पूर्वी चंपारण, सारण और गोपालगंज जिलों में प्रशासन को अलर्ट पर रखा गया है. जिला संसाधन विभाग ने इंजीनियरों को लगातार तटबंधों की निगरानी के निर्देश दिए हैं. सविता पारीख, आकाशवाणी समाचार, पटना.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની 3M ને ભારતમાં સંશોધન અને વિકાસ, અદ્યતન ઉત્પાદન અને સ્થાનિક પુરવઠા શૃંખલાઓમાં રોકાણ વધારવા હાકલ કરી. તેમણે જણાવ્યું કે ભારત ટેકનોલોજી, નવીનતા અને વૈશ્વિક ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે, જે વૈશ્વિક કંપનીઓ માટે વિશાળ તકો પ્રદાન કરે છે. નાણાં મંત્રાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નાણામંત્રીએ અમેરિકાના ઉત્તર કેરોલિનામાં G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક દરમિયાન 3M ના ચેરમેન અને CEO વિલિયમ બ્રાઉન સાથે વાતચીત કરી હતી. મધ્યપ્રદેશમાં ધોરણ 12માં 75% કે તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 25,000 રૂપિયા મળશે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આવતીકાલે ભોપાલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ યોજનાનો લાભ લગભગ 1,22,000 જેટલા વિદ્યાર્થીઓને મળશે. આ પૈસા મેરિટોરિયસ સ્ટુડન્ટ પ્રોત્સાહન યોજના હેઠળ આપવામાં આવી રહ્યા છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 271 પોઈન્ટ જ્યારે નિફટી 110 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. મીડિયા, મેટલ અને આઈટી સહિતના મોટાભાગના ક્ષેત્રોમાં શેરોમાં વેચવાલી જોવા મળી હતી. અમેરિકાએ ગઈકાલે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર ઇરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. અમેરિકન દળોએ જણાવ્યું કે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સૈનિકો હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટમારો કરવાની તૈયારી કરતા જોવા મળ્યા બાદ તેમણે લારાક ટાપુ પર 2 ઇરાની લોન્ચર્સને નિશાન બનાવ્યા હતા. દરમિયાન ઇરાની રાજ્ય પ્રસારણકર્તાના અહેવાલ મુજબ આ હુમલામાં ઘણા ઇરાની કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે, જ્યારે ઘણા બધા ઇજાગ્રસ્ત થયા છે. હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢના કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદની આગાહી કરી છે. અરૂણાચલ પ્રદેશ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કિર્ગિસ્તાનની 2 દિવસીય મુલાકાતના પહેલા દિવસે બિશ્કેકમાં ભારતના મિત્રો સાથે સંવાદ કર્યો, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ NIFTના પદવીદાન સમારોહમાં સંબોધન કરતા વિદ્યાર્થીઓને દેશના સાંસ્કૃતિક મૂલ્યોના મૂળમાં રહીને વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવા હાકલ કરી. ભારતીય નૌકાદળે INS નિપુણને સેવારત કર્યું. નેપાળમાં પૂરના કારણે ટનલોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો અવિરત પ્રયાસ. નેપાળમાં આવેલા પૂર અને કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બિહારમાં ગંડક અને કોસી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું. અને અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર ઇરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: ભેજ રહે હૈ તો ઉન સારી બાતો કો સંદેશો કો હમ ઇસ કાર્યક્રમ મે પઢતે જા રહે હૈ પઢને કી પૂરી કોશિશ કરેંગે ઓર સુલીલા સફર મે હમ આગે બઢતે જાયેંગે. અગલા ગીત આપકો સુનવાતે હૈ મુકેશ કી આવાઝ મે. ઇસ દાર્શનિક ગીત કે બોલ લિખે હૈ શૈલેન્દ્ર ને, સંગીત હૈ શંકર જયકિશન કા, ફિલ્મ કા નામ હૈ ધરમ કરમ, જિસકી કહાની નાટકીય ઓર ભાવુક થી. तो इस फिल्म का निर्देशन किसने किया था और खलनायक की

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સંમેલનને વૈશ્વિક રોકાણકારોના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતિક અને જ્ઞાનની આપલેનું માધ્યમ ગણાવ્યું. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન 2027ની પૂર્વ ભૂમિકા બાંધતા પ્રારંભિક કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે ગુજરાતને સોફ્ટ પાવરમાં અગ્રેસર બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ઉભરતા ક્ષેત્ર અને હરિયાળા વિકાસ પર મુખ્ય ધ્યાન અપાઈ રહ્યું છે. 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા સપ્તધારાના આહવાનનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે કહ્યું હતું કે સપ્તધારાની દરેક ધારામાં ગુજરાત પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર પ્રધાનમંત્રીના સપ્તધારાના સંકલ્પને વાયબ્રન્ટ ગુજરાત સંમેલનથી ગતિ આપશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
1: આજ 2 દશકો કે અધિક સફળ યાત્રા કે બાદ વાયબ્રન્ટ ગુજરાત કેવલ એક સમિટ નહીં રહા, યહ ગ્લોબલ ઇન્વેસ્ટર કે ગુજરાત પર ભરોસા કા પ્રતિક ઓર નોલેજ શેરિંગ કા પ્લેટફોર્મ બન ગયા.

0: बनाया है। वाइब्रेंट गुजरात ने दुनिया को एक संदेशा दिया है कि जहां नीति है, नीति में स्थिरता हो, निर्णय में पारदर्शिता हो, व्यवस्था में गति हो, वहां निवेश अपने आप आता है।
1: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારોને તેમના સ્વપ્ન અને વિચારને લઈ ગુજરાતમાં આવવા નિમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત વૈશ્વિક ભવિષ્યને આકારની વિષયવસ્તુ હેઠળ આગામી 10-12 જાન્યુઆરી 2027 સુધી વાયબ્રન્ટ ગુજરાત સંમેલન યોજાશે. રાજ્યમાં તમાકુ અને નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેપાર પર લગાવેલા પ્રતિબંધને આગામી 1 વર્ષ સુધી લંબાવાયો છે, જેનો અમલ આગામી 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા પર લાગુ પડશે. આ ઉપરાંત અલગ અલગ વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનારા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. શ્રાવણ માસના 3જા સોમવાર નિમિત્તે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગને ફૂલોનો વિશેષ શૃંગાર કરાયો. મંદિર પરિસરમાં ઢોલ, શરણાઈ અને ડમરૂના મંગળ ધ્વનિ સાથે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ વચ્ચે ભવ્ય પાલખી યાત્રા પણ યોજાઈ ગઈ. અમદાવાદથી સોમનાથ મંદિરે દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુ રિદ્ધિ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
2: હું અમદાવાદથી અહીંયા સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી છું. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, અતિ પવિત્ર દિવસ છે, એટલે આજે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા દાદાના દર્શન કરવા તો કાયમ માટે દિવ્યતા જ હોય છે. દર શ્રાવણ મહિનામાં આ દર્શન કરવા એક વખત તો આવવું જ જોઈએ. વ્યવસ્થા ખૂબ જ સરસ છે, બહુ જ સરસ રીતે દર્શન થઈ ગયા છે.
1: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર શ્રીકષ્ણભંજન મંદિરના ગર્ભગૃહમાં હનુમાન દાદાને શિવજીના રૂપમાં રૂદ્રાક્ષની માળાઓ અને શીશ પર અર્ધચંદ્ર સાથે વિશેષ શણગાર કરાયો. ગર્ભગૃહને શિવલિંગ અને ત્રિપુંડના દ્રશ્યમાન આકાર તેમજ ત્રિશુળની આકૃતિઓથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. મહેસાણાના વડનગરમાં શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ. 108 કલાકારોના ડમરૂના નાદ સાથે સમગ્ર ઐતિહાસિક નગરી ગુંજી ઉઠી છે. આ યાત્રામાં સહભાગી થયેલા નાણામંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી.
3: વડનગરની ભૂમિને વંદન કરું છું અને વડનગર એક ઐતિહાસિક ધરોહર તરીકે જે રીતે નામ પામી રહ્યું છે અને એનો ઇતિહાસ જોતા આ વડનગર પવિત્ર ભૂમિ છે એમ ચોક્કસ કહી શકાય અને આ ભૂમિએ આપણા દેશને એક મહાનાયક આપ્યા છે.
1: જામનગરમાં 3 વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે જામનગરથી ભોડેશ્વર જતા માર્ગ પર એક કાર ચાલકે કાબુ ગુમાવતા માર્ગની બીજી તરફથી આવતી રિક્ષા અને મોટરસાયકલ સાથે કાર અથડાતા 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 7 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડાયા. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં આવતીકાલથી યાત્રાધામ બહુચરાજીથી સુરતના ડિંડોલી સુધી એસટી વિભાગ દ્વારા સ્લીપર કોચ બસ શરૂ કરાશે. આ બસ બહુચરાજીથી રાત્રે 7:30 વાગે અને ડિંડોલીથી રાત્રે 9:15 વાગે ઉપડશે. વેપારીઓ અને યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો લાભ મળે તે માટે શરૂ થનારી આ બસ મહેસાણા, અમદાવાદ, વડોદરા અને ભરૂચના અંકલેશ્વરમાં રોકાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન બપોરે 12 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે માછીમારોને પણ આજે દરિયામાં જતા પહેલા સાવધાની રાખવા સલાહ અપાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત સંમેલન 2027ના ઉપલક્ષ્યમાં પ્રારંભિક કાર્યક્રમ યોજાયો. તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને ખાંડનો પૂરતો જથ્થો મળી રહે તેવું સરકારનું આયોજન. વડોદરાના ભાયલીમાં વર્ષ 2024માં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં પાંચેય આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા, પોક્સો અદાલતનો ચુકાદો. શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તિમય ઉજવણી. અને ગાંધીનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લાની ટીમ સેમીફાઇનલમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સપ્તધારાનો સંકલ્પ સાકાર કરવા ગુજરાત મજબૂતીથી પોતાની ભૂમિકા નિભાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન 2027ની પૂર્વ ભૂમિકા બાંધતા પ્રારંભિક કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સંમેલન સપ્તધારાના દરેક સંકલ્પને નવી ગતિ આપશે. તેમણે આ સંમેલનને વૈશ્વિક રોકાણકારોના ગુજરાત પરના વિશ્વાસના પ્રતીક અને જ્ઞાનની આપલે માટેનું મંચ ગણાવ્યું. શ્રી પટેલે કહ્યું કે પરંપરાગત ઉદ્યોગોમાં પોતાની તાકાત સાબિત કરનારા ગુજરાતે ભવિષ્યના ઉદ્યોગમાં નેતૃત્વ કરવા કમર કસી છે. આ સાથે જ તેમણે રોકાણકારો અને ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા નિમંત્રણ આપ્યું.
1: શબ્દ ધારા કી હર ધારા મેં ગુજરાત અપની ભૂમિકા નિભાને કે લિયે તૈયાર હૈ ઓર આજ મેં આજ ઇસ મંચ સે કહેના ચાહતા હું કે પ્રધાનમંત્રી જી કે શબ્દ ધારા સંકલ્પ કો હમ વાયબ્રન્ટ ગુજરાત કે માધ્યમ સે ગતિ દેંગે. આજ મેં દેશ ઓર દુનિયા કે એન્ટરપ્રિનર્સ, ઇન્વેસ્ટર્સ ઓર બિઝનેસ લીડર્સ કો ગુજરાત આને કા નિમંત્રણ દેતા હું. આઈએ ગુજરાત કી વિકાસ યાત્રા મેં સહભાગી બનીએ.
0: આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે ગુજરાતે સ્થિર સરકાર, સતત પ્રગતિ અને ઉદ્યોગલક્ષી નીતિઓના માધ્યમથી રોકાણ માટે વિશ્વસનીય વાતાવરણ ઉભું કર્યું છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં રોકાણ કરેલો એક એક રૂપિયો સુરક્ષિત અને યોગ્ય વળતરની બાંયધરી છે. રાજ્યમાં તમાકુ અને નિકોટીન ધરાવતા ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેપાર પર લગાવેલા પ્રતિબંધને આગામી એક વર્ષ સુધી લંબાવાયો છે, જેનો અમલ આગામી 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટકા અને પાન મસાલા પર લાગુ પડશે. ઉપરાંત અલગ અલગ વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટકા કે પાન મસાલા તૈયાર થતા હોય તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે. વડોદરાના ભાયલીમાં વર્ષ 2024માં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીઓને આજીવન કેસની સજા સંભળાવી. મળતી માહિતી મુજબ જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ પોક્સો અદાલતે પાંચેય આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલમાં બંધ રાખવાની સજા તેમજ તમામને 50,000 રૂપિયાનો દંડ કર્યો છે, જ્યારે પીડિતાને 10 લાખ રૂપિયાની સહાય કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં તહેવારો દરમિયાન અંત્યોદય અને ગરીબી રેખાથી નીચે બીપીએલ કાર્ડધારકોને કાર્ડનો પૂરતો જથ્થો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ કહ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વ્યાજબી ભાવના દુકાનદારો માટે સપ્ટેમ્બર મહિનામાં ખાંડ સહિતની અન્ય એજન્સીઓના ચલણ ભરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર કરવામાં આવી છે. ખાંડ વિતરણના નિયમો અને રાહત દરમાં રાજ્યમાં અંત્યોદય અને બીએલપી શ્રેણીના રાશન કાર્ડધારકોને પરિવારના સભ્યોની સંખ્યા મુજબ ખાંડનું વિતરણ કરાય છે, જેમાં અંત્યોદય કાર્ડધારકો માટે 15 રૂપિયા પ્રતિ કિલો અને બીપીએલ કાર્ડધારકો માટે 22 રૂપિયા પ્રતિ કિલોના દરે વિતરણ કરાય છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 700 મેટ્રિક ટન ખાંડ જથ્થાનું લાભાર્થીઓએ વિતરણ કર્યું છે. છોટાઉદેપુરમાં 5 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક સભાગૃહનું લોકાર્પણ કરાયું. નગરપાલિકા વિસ્તારમાં તૈયાર થયેલું આ સભાગૃહથી લોકોને લાભ થશે તેમ લોકસભા સાંસદ જસુ રાઠવાએ જણાવ્યું.
2: આજે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લા માટે એક ભવ્યાતી ભવ્ય 5 કરોડ અને 32 લાખ ના ખર્ચે બનેલ ઓડિટોરિયમ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓડિટોરિયમ દ્વારા અનેક અનેક પ્રકારના કાર્યક્રમો થશે. આ ઓડિટોરિયમ બન્યું જેનાથી જિલ્લાની અંદર એક ઐતિહાસિક ઇમારત પણ ઉભી થઈ અને આ ઇમારતથી નગરજનો અને જિલ્લાવાસીઓને ખૂબ ફાયદો થવાનો

0: નોચે
1: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદના માંડલ તાલુકાના નવા ગામની ઓચિંતી મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ કર્યો. દરમિયાન તેમણે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી, ગ્રામીણ જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત અનેક મહત્વની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું. રાજ્યપાલશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નિષ્ણાંતોના માધ્યમથી ગામડે ગામડે વિનામૂલ્યે તાલીમ અપાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abidને ફોલો કરશો. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવમંદિરોમાં ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં આજે 1 લાખથી વધુ યાત્રિકોએ દર્શન કર્યા. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 75 ધ્વજ પૂજા, 65 સોમેશ્વર મહાપૂજા, 572 રૂદ્રાભિષેક અને 14 પાઠાત્મક લઘુ રૂદ્ર સહિત ધાર્મિક અનુષ્ઠાન યોજાયા. તેમજ મહામૃત્યુંજય યજ્ઞમાં 44,000થી વધુ આહુતિ અર્પણ કરવામાં આવી. તો જૂનાગઢના ભવનાથ મંદિરે ભગવતીનાથ દર્શન, દીપમાળા અને મહા આરતી વચ્ચે શ્રાવણના સોમવારની ઉજવણી કરવામાં આવી. તેમજ બોરચોથ નિમિત્તે મહિલાઓએ ગાયમાતાની પૂજા કરી.
2: ગુજરાતમાં ભરાતા વિવિધ મેળામાં ધર્મ મેળાનું સન્માન પ્રાપ્ત કરનાર મહાશિવરાત્રીનો મેળો જેના સાનિધ્યમાં ભરાય છે તે ભોળાનાથ ભવનાથ દાદાને આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે દિવ્ય ભભૂતિનાથનો શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભવનાથ મંદિરે જૂનાગઢ ઉપરાંત બહારથી આવેલા શિવભક્તોએ પણ શીસ નમાવ્યું હતું. ગિરનારના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા આ ભવનાથ મંદિરે આજે ભભૂતિનાથ નિમિત્તે એક ભવ્ય અલૌકિક દર્શન, દીપ માળા, શૃંગાર અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. સંજીવ મહેતા, જૂનાગઢ.
1: ડાંગમાં પણ આવા સાપુતારા અને વઘઈના શિવમંદિરોમાં ભક્તોએ પૂજા અર્ચન અને જળાભિષેક કર્યો. મહેસાણાના વડનગરમાં પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિરમાં યોજાયેલી 1-4 જૂનમાં 108 જેટલા ઋષિકુમારોની મૃત્યુંજય ઝાપટી સેમીફાઇનલ સ્પર્ધા દરમિયાન સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું. તો વડોદરાના કરજણના કોઠિયા ગામમાં નર્મદા નદી કિનારે મિની સોમનાથ તરીકે પ્રખ્યાત સોમેશ્વર મહાદેવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં નર્મદા નદી અર્ધચંદ્રાકાર આકારમાં વહેતી હોવાથી સોમેશ્વર મહાદેવને ચંદ્રમૌલી તીર્થ તરીકે ઓળખાય છે. દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી પર્વને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરાયો. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે મંદિરમાં આગામી 4 સપ્ટેમ્બરે શ્રાવણ વદ આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તે દિવસ દરમિયાન સવારે 6-8 વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે 8-9 વાગ્યા સુધી શ્રીજીના ખુલ્લા પ્રદેશ સ્નાન દર્શન થઈ શકશે. જ્યારે 9-10 વાગ્યા સુધી ભીતર પૂજા અને દર્શન બંધ રહેશે. જ્યારે 9:45-10 વાગ્યા દર્શન કરી શકાશે. ત્યારબાદ 10-10:15 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ભક્તો રાત્રે 2:30 વાગ્યા સુધી જન્મોત્સવનો દર્શન કરી શકશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે ગાંધીનગરમાં ટપાલ વ્યવસાય વિકાસ અને નાણાકીય સમાવેશ મહામેળાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગાંધીનગરમાં નાણાકીય સમાવેશ અંતર્ગત અત્યાર સુધીમાં 403થી વધુ ગામને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગામ, 133થી વધુ ગામને સંપૂર્ણ બચત ગ્રામ તથા 130થી વધુ ગામને સંપૂર્ણ વીમા ગામ તરીકે જાહેર કરાયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની વચ્ચે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદી ખેંચાતી રેખા પ્રણાલી સક્રિય થતા વરસાદ થઈ શકે છે. બીજી તરફ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગના અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું.
3: આને વાલે 7 દિનો કે લીએ હમ ગુજરાત સ્ટેટ કે ફોરકાસ્ટ કી બાત કરેંગે તો ગુજરાત સ્ટેટ કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ ઓર જો માનસૂન કે ટાઈમ રેનફોલ હુઆ હૈ ઉસકા હમ બાત કરેંગે તો ગુજરાત એઝ અ હોલ સ્ટેટ 513 મિલીમીટર રેનફોલ રેકોર્ડ હુઆ હૈ ઓર નોર્મલ કે હિસાબ સે 586 મિલીમીટર હોના ચાહિયે.
1: ગાંધીનગરમાં આયોજિત સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લાની ટીમ સેમીફાઇનલમાં પહોંચી. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધામાં આજે ક્વાર્ટર ફાઇનલની પહેલી મેચમાં વડોદરાની ટીમે યુગ પગીના 6, આર્યવંશ ત્રિપાઠીના 3 અને મિતાંશ પટેલના 2 ગોલની મદદથી કચ્છની ટીમને 11-1 પરાજય આપ્યો. જ્યારે બીજી મેચમાં અમદાવાદની ટીમે સંજય શશાંક અને માનવ પટેલના 3-3, અવિજિત ગીરીના 1 ગોલની મદદથી ભાવનગરની ટીમને 7-1 હરાવી. જ્યારે ત્રીજી મેચમાં રાજકોટની ટીમે મહેતાના 3 અને હેનિલ કનોરિયાના 2 ગોલના મદદથી વલસાડની ટીમને 5-0 મત આપી. તો ચોથી મેચમાં ગાંધીનગરની ટીમે સુરતને 9-3 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે આવતીકાલે વડોદરા અને અમદાવાદ વચ્ચે સેમીફાઇનલની પ્રથમ તથા રાજકોટ અને ગાંધીનગર વચ્ચે બીજી મેચ રમાશે, જ્યારે ફાઇનલ મુકાબલો આગામી 2 સપ્ટેમ્બરે થશે.

દિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત સંમેલન 2027ના ઉપલક્ષ્યમાં પ્રારંભિક કાર્યક્રમ યોજાયો. તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને ખાનનો પૂરતો જથ્થો મળી રહેવો હોય તેવું સરકારનું આયોજન. વડોદરાના ભાયલીમાં વર્ષ 2024માં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં 5 આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા, પોક્સો અદાલતનો ચુકાદો. શ્રાવણ માસના 3 સોમવારે શિવ મંદિરોમાં ભક્તિમય ઉજવણી અને ગાંધીનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની જિલ્લાની ટીમ સેમીફાઇનલમાં. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

એફએમ બેન્ડ 3.9 દશાંશ મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ પ્રેમ રોગ ફિલ્મનું ગીત. ગીતને સ્વર આપ્યો છે લતા મંગેશકર, ગીતકાર છે સંતોષ આનંદ, સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝિશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ભારતની 7.8% જીડીપી વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. સરકારે 1,27,000 કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી. અને ફૂટબોલમાં ભારત આજે તાશ્કંદમાં એએફસી અંડર 20 એશિયન કપમાં સીરિયા સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિશ્કેકમાં શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓ સંમેલન દરમિયાન ઈરાન, કિર્ગિઝ પ્રજાસત્તાક અને આર્મેનિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. પ્રધાનમંત્રી મોદી અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર મસૂદ પેઝિશ્કિયાને તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમની સમીક્ષા કરી અને બદલાતી પરિસ્થિતિ પર દ્રષ્ટિકોણ રજૂ કર્યા. શ્રી મોદીએ પ્રદેશમાં તણાવ વધારો થવા અંગે ચિંતા વ્યક્ત કરી અને ભારતના સતત વલણને પુનરાવર્તિત કર્યું કે તમામ મુદ્દાઓ સંવાદ અને રાજદ્વારી દ્વારા ઉકેલવા જોઈએ. નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે હાકલ કરતા શ્રી મોદીએ કોઈપણ સંજોગોમાં વાણિજ્યિક શિપિંગ, નાવિક સહિત નાગરિકો અને નાગરિક માળખાગત સુવિધાઓને નુકસાન ન પહોંચાડવા જોઈએ તેના પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી મોદી અને કિર્ગિઝ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ સદીર ઝાપારોવે દ્વિપક્ષીય સંબંધમાં પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. શ્રી મોદી અને આર્મેનિયાના તેમના સમકક્ષ શ્રી પશિન્યાને તેમની વાતચીત દરમિયાન સંરક્ષણ, આર્થિક, દવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી. આવતીકાલે કિર્ગિસ્તાનની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે પ્રધાનમંત્રી મોદી બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠનના 26મા સમિટને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાંકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની 7.8% અનુકરણીય જીડીપી વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી. ગત નાણાંકીય વર્ષના સમાન સમયગાળામાં આ વૃદ્ધિ દર 6.9% હતો. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ સિદ્ધિ પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં દેશના લોકોની સામૂહિક શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ મજબૂત કામગીરીનો શ્રેય દેશના લોકો અને તેમની મહેનતને જાય છે. નાણામંત્રીએ કહ્યું કે એનડીએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓ અર્થતંત્રના ચપળ સંચાલન સાથે પરિણામો આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કાપડ ક્ષેત્ર માટે ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નહીં પરંતુ લાખો લોકોને રોજગાર અને આજીવિકા પણ પૂરી પાડે છે. ફેશન ટેકનોલોજી અંગેની રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા નિફ્ટના પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મૂલ્યો સાથે જોડાયેલા રહીને વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવા અપીલ કરી.
1: फैशन टेक्नोलॉजी भी ऐसा क्षेत्र है जिसमें विश्व स्तर पर भारत की भूमिका बढ़ाने को अपार संभावना है. इस प्रयास में आप प्रण रखें कि आपकी सोच वैश्विक हो लेकिन आपकी जड़ें अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह अपना योगदान दे सकेंगे.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હી સ્થિત નેપાળ દૂતાવાસમાં ભારત વતી શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા. શ્રી સિંહે સોશિયલ મીડિયા સંદેશમાં 26 ઓગસ્ટના રોજ આવેલા વિનાશક પૂરને કારણે થયેલા જાનમાલના વ્યાપક નુકસાન બદલ નેપાળના લોકો અને સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ભારત એક નજીકના મિત્ર અને ભાગીદાર તરીકે આ દુઃખની ઘડીમાં હંમેશા નેપાળની સાથે છે. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. સરકારે આજે દેશમાં સમગ્ર ચીપ ઉત્પાદન માળખાને વેગ આપવા 1,27,000

0: કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનાથી આગામી વર્ષોમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર બજારમાં ભારતનો હિસ્સો લગભગ 10% સુધી વધી શકે છે.
1: वैश्विक सेमीकंडक्टर उद्योग को भरोसा है कि आने वाले दशकों में भारत बड़े निवेश के लिए एक प्रमुख केंद्र बनेगा. इसका प्रमाण हमें सेमिकॉन 1 के तहत मंजूर की गई परियोजनाओं से मिलता है. इनमें कई इकाइयों ने भूमि पूजन के केवल 13 महीने के भीतर व्यावसायिक उत्पादन शुरू किया है. इसी तेज गति ने वैश्विक सेमीकंडक्टर उद्योग का भारत पर भरोसा और मजबूत किया है.
2: कॉन्फिडेंस टू दी ग्लोबल इंडस्ट्री.
0: શ્રી વૈષ્ણવે વધુમાં ભાર મૂક્યો હતો કે ભારતમાં વિકસિત થઈ રહેલા સેમીકન્ડક્ટર માળખાથી રોજગારીનું સર્જન થવાની પણ અપેક્ષા છે. ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ અને સેમીકન્ડક્ટર એસોસિએશને આજે સેમિકોન 2.0ની સત્તાવાર સૂચનાનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમ ભારતની સેમીકન્ડક્ટર ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામની સફળતા પર આધારિત છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત અને કતાર વચ્ચે ઉષ્માભરી અને સ્થાયી ભાગીદારી છે, જેમાં ઉર્જા સહયોગ તેના મુખ્ય સ્તંભોમાંનો એક છે. મંત્રીએ કતારમાં ભારતના નવનિયુક્ત રાજદૂત ડોક્ટર કે શ્રીકર રેડ્ડી સાથે મુલાકાત કરી. શ્રી પુરીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં પેટ્રોનેટ એલએનજી અને કતાર એનર્જી વચ્ચેના 20 વર્ષના એલએનજી કરાર પર પ્રકાશ પાડ્યો, જેના કારણે 2028થી 2048 સુધી વાર્ષિક 7.5 મિલિયન ટનથી વધુ એલએનજી સુરક્ષિત થયું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ આજે નવી દિલ્હીના નજફગઢમાં ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર RHTCની પ્રગતિ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન શ્રી નડ્ડાએ દર્દીઓની સંભાળ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય સંભાળ કાર્યકરો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ડિજિટલ આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા કેન્દ્રમાં થઈ રહેલી પ્રગતિની સમીક્ષા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નવી દિલ્હીમાં 16 સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોની વાર્ષિક કામગીરી સમીક્ષા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમીક્ષા નવી સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા અને નિકાસ વધારવાના મહત્વને પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં 7 ડીપીએસયુના વડાઓ પણ હાજર રહેશે. વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025ના અસરકારક અમલીકરણ માટે દેશભરમાં 1300થી વધુ જિલ્લા સ્તરના પંચ સંમેલનનું આયોજન કરાયું. મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધીમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સુનિશ્ચિત પંચ સંમેલન પૂર્ણ કર્યા છે, જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ અને મિઝોરમનો સમાવેશ થાય છે. ફૂટબોલમાં ભારતની અંડર 20 ટીમ આજે ઉઝબેકિસ્તાન તાશ્કંદમાં સીરિયા સામે AFC અંડર 20 એશિયન કપ ચીન 2027 ક્વોલિફાયર થવા રમશે. ગ્રુપ બીમાં યજમાન ઉઝબેકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ડ્રો થયેલી ભારતીય ટીમ 2006 પછી પહેલીવાર AFC અંડર 20 એશિયન કપમાં પાછા ફરવાનું લક્ષ્ય ધરાવે છે. પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે બાંગ્લાદેશ સાથેના 30 વર્ષ જૂના ગંગા પદ્મા જળ વહેંચણી કરારને રિન્યુ નવીનીકરણ કરતા પહેલા રાજ્યના હિતોનો વિચાર કરવામાં આવે. આ કરાર આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્ય સરકારે માંગ કરી છે કે નવા કરારમાં પર્યાવરણીય સંરક્ષણ અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવે. રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે 2 અઠવાડિયા ચાલનારા સ્વચ્છતા પખવાડા 2026નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ખાતર વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્વચ્છતા પ્રતિજ્ઞા પણ લેવડાવશે. આ પખવાડા આવતા મહિનાની 15મી તારીખ સુધી મનાવવામાં આવશે. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે આવતીકાલ નવી દિલ્હીમાં 4થું ભારત જર્મની પર્યાવરણ મંચ યોજાશે. આ મંચની સહઅધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જર્મનીના પર્યાવરણ મંત્રી કાર્સ્ટન સેન્ડર કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઇરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝસ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ભારતની 7.8% જી

જીડીપી વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. સરકારે 1,27,000 કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી. ફૂટબોલમાં ભારત આજે તાશ્કંદમાં AFC Under-20 એશિયન કપમાં સિરિયા સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: चित्रलोक कार्यक्रम का शेष भाग आप सुनेंगे ब्रेक के बाद।
1: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ નવરંગ।